નદર કરે છે આપણી તા નદર સદકૃપાયા એ જે પોતે જન્મ પરમ્યા તા સદગુરુ સબ સણાયા સદગુરુ જેવડતા તા કો નહીં સબ સણે લોક સભાયા સદગુરુ મિલી સચ પાયા જન વિચો આપ ગવાયા જન સચો

ભાઈ જોગા સુધી કરનાર આવાજ થઈ સાત પૌડી તું પહે સાચી તા પીછે મોડપે મને કોઈ તારું વેસરા દે વાપસ આવ થોડી દેરી કે બાદ તારી સાસંગ ભાઈ જોગા સુધી ફિર આંબે ફિર પૌડી પે પહેરતે હા